સાવા સાવા તે એની મરીક બસ છે એને મરીક બસ કેમ લોવા તો ગાવા ઇન્સ તિંતે તે મરીક બે વાંગી એને છાતાંગી નમો તો કે ઇંગુ યારે જેને દિયા તો સેબો ખોલ ઉ ઉ તલે યા છાતે છે ડુ છે ફાગવા છે સોગજા સુંગ રમુસ તો આ દિયો તોસુમ છુંગ યારે દિયા તા નમ જુયા તિતા રો ચિલે યા એને ચાવા તિમુ ફાગ છંબે તિમુ દિ ચાવા છે એને ફાગ ખાને માં એને છે જુમો દેતા ડુ જુમો નિબુતી ફાગ ખાને માં ઠેંડેંગે ચી દિંતે થિયા લુસુ જારે સદા છા છાદેતા ડુ નિબુતી કે છાદા છંબરે છાદા દે યા દિ તિમુ ફાગ છંબે એને તિમુ બથાને યો દેયા ચી સોરે ચિદુ જાને તાઓ સિબો ખોલો ખો સિબો ખોવાલિયા તુ ખો દેયા કે ચાવા દિ નિમુ તુસુંગ વાંગે યુ યારે એને ખોરજુ ખડેરેસ લાવતા થોમે મરીપાને એને કશી ટેન્ટિક ફાલે યાલા ચુની દુસ દુગે આરે સંબરે દોર સેને એને ખોરજુ દી થાને કેને કે શેવે યને એનો ડોર રિક થુસ છેને ડોર રિનામ રિક થુસ છે ઓદા દી ટેન્ટિક યાલા ચુની કે સેવો ખોલો સદા દિલી ચિંબરે તા દી તા દે તરી નામે કે થોના યાવ સમજો તા દે થોઆ કુછ નમજુ થોઆ કુછ થરી આરે થોઆ કુછ તા દાવા છે એન થોઆ કુતી એને દાવા દે છેબે થાબા દાવે થાબા છે એને ઓસિબો ખોવાલિયા નેબે જિંગલે એને તુંગે જીરણ શિલે માદેબે ઇન્દુસાને એને ઠેલે ઠેવે એને થાબા થોપુગરે સુંદે ઓ તિંદે છીગી ચંદેન દેગી છાગ દુ દાવા થલિયા છે છંગુ તે છોને રે બચિકતા એને મિગી શામ દે છિક સુચેબા એને તિગોજીયા મિજે છે ગ્યાવા પસુ સોવા છે રંગસને યોસુ દિન સાજે તેમબા ઇન સુંદે આગે ઓ છિક સુચેબા ખાશેજમાં થિયા છે જે દિનેશિકતા લુસુશી યબારે મિંગાર ચમદેન રની શેશુબે ખદોને એને તુલા ખાંગે એને કોમજોલિયા એને સિબોખોલ છાંગાબાતે તો સ્થિસ્યોને તે લુજુ ઇની કેબુ ઉદયાના સેને થાવો કેબુ ચલિયા ઓદા જે કેબુ પેન ઉ કેબુ છે તફા તો ચી નંજી જીદાજી કે કુરી છે દિને કે થાને દામા લુજુ દી તો છુંબરે સતો દે ઇની આદા ને દી શુકોયા દી તેંદે યાલા છુની સતે આદી કે તા ngaranzu mindube tungye sityaadi daji nawada gawada chiwe chenbe ani tungye diye di tsawa gare thane yombare slamna ani maribe thane yombare la da nyumu wang yonde bare sunde tende yala chini de su duyu de sane nyumu che en dene la che dene tungye che o disung gi phige da du du yare sa dene yimba indu sane tungye de la nyu gi wang yonare ti she gi yare chidu sane મારાસે મિંદુબે તુંગે દી કેંજે વાલે છોવા રે માતો એને જીદે કોબો તબુચી કે લોયો વાગો તો દોય થાને છોવા છી મારે એને જુદે કેંજે વાંગે છોવા છીતા એને સાવા જુ મરી બસે તે ખો ખો છી કે જુ સાવા મરી બસે તે આતી એને નેલુ લો છી લોન જીને કે લો સો ઇન દુસાને તે સેમડેન સેમને દેલુ છુલ યારે છેબરે સા દેદે ઇન બે ઇન દુસાને એને ખો આસે તે આતી એને સેન થયા છે રેસ ખોસ દેયા દે પંખ થયા છે રેસ મેલો સો થયા છે આતે ઓરે છે બરે જો તે આને તેને યલા જુની લુંજુ ઉઠાને માં ખોન જુ છે લુંતો ઉઠાને ખો દોક દે એને થાબા દુયા કો દે સુંગી આરે તા કાંદા દીજી તેન દો દેવે થાબા સે દેયા દે જુજીલ તેને યુગી આરે મિંદે બે તુંગે દી જુજીલ તેને યુગી આરે ઓ દે દે ઇમે ઇન્દુ સાને નબો સાજે બે તાવા દી તેન જુંગ તાવા સે દેયા દે તેરે ચીર તેન જુંગ લયા અદાશી જુજીન કી તેન જુંગ દા એને છાબા છાજેંગે એને તુડુગ તેંજુંદા એને મિંગવાંગે તોગવાંગે યેતંગે તેંજું છેને તેંજું ખોવા મેદા મંગુચી યુંગયારે રેદેતા નાગોસાજેબે રાજી છરો યોંગો લોગે તો તુંદો યોંગો લોગે ચીજે ઉઠાલે શેદેયાગે તેંજુંદે જુયિંગ તેંજુંદે સુંગયારે તા દેરે ઇમે યિંદે નાગોસાજેબે તાવાતે તેંજું તાવારે સ તેંજું ગ્રંશી જે સોવા યિંદે રાંગે તુંગેદા રાંગે તેવાતે એને શેંગે તિદુ તો દવા યદે છાતે ગયારે રાંગે ઇને તિદુ સે દેયાતે તો તો તે રાંગે લે સાંગે થોને યો દેયાજી છાને તિદે ઇબે ઇન્દુ સાને મારા તો સામા લો દેવા દુ યારે તુંગે મિંદુ બે છાતે યારે તિદે ઇબે ઇન્દુ સાને તુંગે સે આ સે દેયાતે દા દેવા થોયા સે દી દાંચી કે શેંજી લિયા ચી બે દીજી ચારો ના સે ને બે દીજી સરે શ્યા ફરો જી દા તુંગે સેરો ના સે ને રાંચી કે શેંજી કે ભા તુમે ભાશી સેયારુચી મેબરે ચમદેને નીજી તુમનમ દીબો છુઈ મિતુશી રય તુમે છાગ મિસેલા નીજી તોપ શેલો